કર્મો પર ઊંઘ જે લેખે ભુજંગ પ્રયાત છંદ નમસ્તલ પ્રણામે નમસ્તલ પ્રણામે સમસ્તલ પ્રણાસે અગંજલ નામે સમસ્ત નિવાસે નિરકામંગ વિભૂતે સમસ્તલ સ્વરૂપે કુકર્મંગ પ્રણાસી સ્વતરમંગ વિભૂતે સદાર સચદાનંદસ્તંગ પ્રણાસી કરિમલ કનિંદા સમસ્તલ વાસે અજાયબ ભૂતે ગજાયબ ગનિમે હરિયંગ કરિયંગ કરિમળ રહીમે